સંપૂર્ણ શ્રોતા સાથે વિદ્યાર્થી વર્ગલાઈ આકાશવાણી ખરસાંગકુ પ્રસ્તુતિ શિક્ષા જ્યોતિ કાર્યક્રમમાં હાર્દિક અભિવાદન એવમ સ્વાગત જણાવદૈ કાર્યક્રમકુ પ્રથમમાં પ્રસ્તુત ગર્ન લાગિરહેછુ સમૂહ આવાજમાં દેશ વંદના।